0: તમે સાહેબ અદલ તિબાય છે ને સકાંગ ન તા ખોલક દી બ તિબાય છે ને સકાંગ ખોલક છે આ બોક નો નો
1: પરમ નુક્તિ લાય
0: નુક્તા હે કઈ કોબિન બો કોબિન ભીને ફલે તો ખોલક માલા થાલી મુખ મસે બરકો
1: ક્રિયા
0: કવાલ જના કલાઈ દી બા બસાય ઓલો ખાઈ ન દા કો દા બસા બકે સા કઈ ન હમ કા ભીગ બો ભીગ બો હમ કા
1: હમ તા થા ગોના
0: હમ કા ઈ હમ કા બયા બરક ભાન માસે સાઈ તો મબા સકાલ બા કઈ આફર કઈ દિન સા કા ફાઈ દી કો સંગ આમન છોંગ આર બેન થાંગન આફર કઈ ન બકરા જ સુનેર મુમા સમારો ફાઈને નિતા આફ્રિકાઈ ફાઈલી ક્યા ફાઈયા કેને બરાજ સમારો ફાઈશો
1: પક્યા
0: સબ કને એ તામ મારસિયા થાલી મુખી મંગ સે થાલી મુખી મત આંતી ફેબુ થાલી મુખી મુશોમાની આવ કલ બરો
2: બકરાજ દ તાંતો
0: બકરાજ તાંતો ખતા બોલંગો થંગઈ થાલી મુખી મંગ થને કલ આબો થાલી મુખી મે આબ બેંગ બરગ મંગ સે આબ બેંગ બરગ બસાતા કલીબ સાતા
1: આમ સસ પોકા માગે નો કિતો હતા
0: બોતા નુ યસે બોતા આબ નુ કિતો હતા આબ દાજો કનો આબ બો ઉતો ખળો કોઈ ફેર નઈ મન મન બખાવ કિરી દો હાબલા સલા આમ બગસી બાબો પોતલે ના બગસી ભાઈ ફાઈ નો ભીંતી ફાઈ નીદા ગઈ નો આપરો કાઈ શંકા આ થાલી મુખી શંકા હે કારે કોતો ના ખલાઈ હાન બક્સા રૂપ જા બક્સા બખક જા ખલાઈ કુસુ શંમા હે ગોરા ગોરા યા આ થાલી મુખી બક્સા દુઈ બાક કો બાક નઈ બક્સા કો ખાકતા બક્સા આસ્તા હાગે સે શંકુ માશાન ન બકલા આપરો કાઈ બો વાસો કાં તામ થાલી મુખી સખાઈ બતામ નાઈ સાય કે બતામ નાઈ એ આહાઈ કે માઈ ખલે ખુરઈ ફરકા બસાન વાંક ખતમ કો
1: થગા બકે બિન બસા મારી વાન સુક તો ના
0: બિન બસા મારી વાસો મને ખબર હે બિન બસા મારી ત્યાં કો લોકો ચાલિયા આમા આમા કે તમાંગ થાલી મુખ
1: ચાલિયા
0: હે કાઈ આ ફરકા નો તામુ સાયા કો કોલોંગ તામુ સાયા તામુ સાયા હિયાંગ સાયા આંગ સાના ને હે કાઈ આંગ સત્ય કાઈ સમા ખાઈ નઈ આંગ દેમ દે સાયા તામુ ખબા કોલોંગ તામુ ખબા ગા આમા નો સકા કો નિ સજંગ બગઈ તો કો દાઈ હમની આબ તામુ માને આબ
2: બકાસ નો સંગા
0: ના સગા દાઈ સંખે ભાઈ આબ તામુ માને આમા સારી હે કાઈ સાકાતા બબ કો કુલો આબો થાલી મુખી મનો હે ન તિબે સિન તાના જમ ન તિબે સિન નઈ નઈ આંગ બરો સુંદુક દા બરો સુંદુક દા
1: સાઈખનાર કાતા
0: સાય સાઈખનાર કાતા
1: બિને બકરા
0: કાપો કન્યા બસમાન સાઈખનાર કાતા જે બબ કો કુલો તાસાદી સંગ સગાલ બંગ સસે
2: બસમાન
0: બસમાન ચા સંગ સગાલ બંગ સસે કોનો જીવન ફાન નહેર નો કો નખ નો નો કો કુસમ ખલાગલા કેવ નો તાસાદી તંગ દે તીતી એ હાઈ ખલાઈ સિન હાન સાકા નો ખન તલવા હાઈ ખલાઈ આમલે બફંગસે સકાલ આસાયો ઓ તાબુક જરા ફુઈ ફાઈ અસાય ખામા ખાઈને ર અં કથમ ન સાયસ પર્યંત ન અં કેન કથમ સાયસ પર્યંત ન મતારી પંગરી મૈયા બરન થકે સકાલ આસાખ્યા આમલાઈ બ ફંગની આમલાઈ બ ફંગ બૈસે સકાલ આસાયો ગાઈ ઓ કીજુ કો મ ખરક દક સે બરક સે શેગલાઈને દેખે ન સયા થાંગ સગુઈ બહાનો ગનીને બહાનો ન બેતમ મ બેતક હાની બકુમ બું ફારો ઈ હાકે સે સકાલ આસાયો આફરો કન તામ ખામબા ઓ બસામારી સકાલની સાઈમાન ખબલે સાઈમા હા કઈ બરો થાંકા તા નગંક બગાજી નર બર નક થાંકા બર નક થાંકા બખું નઈ તંગલા કે બિગન સંકા નંગ સોશે કુબ કુબ ન આમન થાને મન નંગ સર નંગ હાકે માન કા બબો
2: સાકા તા કોસી કસા હાકે
0: તા બની વાર બસ કે બગાજ સાઈમા કના મતા બિહિન કો સેત મા તંગલા સા બે કોસી આતા કે કોસી કા કઈ હંકા હંતા હાકે ન તો સકાલ સમ હો કા સકાલ માન હો કાઈ નર ભાઈકે નર મેરક સા બબતી ખેનર સકાલ છિલી ખલાઈ
2: બસાઈ સંગતા
0: હંકાઈ આપર કે બિગ સાઈ ખનાવ કન સનો જે ફરંગપુરો જે સંગા કોંગો સાકા માત્ર ખૈન સંતાઈ તંગ સિમાયા સંગ હાઈન સિની ફલાપન અંખરી થાંગઈ કાઈસિન બસાન થાંગઈ પિયાપંગ માસ ગઈનાઈ બા કસાપંગ ખલાઈ મારીનાઈ બા ઓકો મન ડાગરી ફઈ ખલાઈ કાબનાઈ એ હાઈ ખલાઈ સંગ સિલ ખાયો આબ આગી સનો પુલા સકાલ મેરંગ નાઈ સકાલ કોલમ નાઈ આબની જે બતા હજાંગ નાઈ ઉ દેખરી ની કોકતા કો ઓ દેખરી અસઈ ભાઈ આ પુલા સકાલ સમય છે ન સમય અંતરી થાંગજા નર સાંપલિંગ તો સીધી સાકરતા નુક જાક સીધી એ હાઈ નઈ ભીક ઉ બસાઈ સાઈ ખના કાંદા કાય કે નર તાકે દાકે તો ન સિલખે ને રસા આન ખાઈ દી નઈ ભીક ન બસન કાતા કો આ આ નંગાની સાંગ સાઈ નંગાની સુ ગુસાઈ નંગાની સે કોર્તા આંગ નંતા મ સિલી ખાઈ નીબા ઓ આકે દો આબો કોલો કોંગ ન હંગાકાઈ સંતા બસાપતિ માં ખાંકાઈ સિની બસાપતિ ઓ પૈતા માઈશા ન જોદે યાક સે આતા ન કેમ ફા સિલી ખાઈ માલી હંગાઈ કેમ ફા ન સાઈ માલી હંગાઈ ન બસાન સાના જા એ હાઈ સંગ આંતા કો
1: બસાઈ બસાઈ કોબી કોક સંગ આતા ના
0: ઓ હા શોતે કોક સંગ તબા બા કોબી કોક સંગ ઓ સંગ આતા સંગ ઓ કોંગ બસા કાંતા હંગાઈ ના ફરો કાઈ દહાકે ન બાકી સિલી ખાઈ કે ફોનુલા સંગ બસાઈ ન સાઈ આંગ તો બુઈ આંગ ન સાઈ હંગાઈ સાલ સાઈ એ આમા બસાન દિન હંગાઈ હંગાતા થ આન લોગી હોદી પ્રાય કા હાઈ નો એક દમ પાંત્ર કથા પ્રકાય ખનાઈ ખોને ખેંચરા બાઈ નઈ બા કોંગો સાકા મત બત બખ બિસી સાવ સકાલ દો હાગા સીધા હાઈ નો વાશે બિન તમ હાઈ નો હાઈ તમ હાઈ વાશે ઓલ બસ હાઈ સિલી ખેમે જાગા નુ ના દોર કથા